0: હા, ગુડ મોર્નિંગ. જો બહુ લાંબા સમય સુધી બિલ્ડિંગનું મેન્ટેનન્સ કરવામાં ના આવે તો શું થાય? તો કે બિલ્ડિંગની અંદર તિરાડો આવી જાય, પ્લાસ્ટર ખરી પડે. મેન્ટેન તો કરાવવું પડે કે નહીં? તમે જ્યાં પણ રહેતા હશો, ઘરમાં કે બિલ્ડિંગમાં, રેગ્યુલર ઇન્ટરવલ્સના ઉપર તમારું મકાન મેન્ટેનન્સ માંગે. હવે આવું જ મેન્ટેનન્સ છે ને સંબંધો પણ માંગતા હોય. સંબંધો બન્યા તો હોય, પણ એ બનાવ્યા પછી તમે જો મેન્ટેન કરવાનું ભૂલી જાઓ તો એ સંબંધોમાં પણ તિરાડો આવી જતી હોય છે. અને એ તિરાડોને પૂરવા માટે કોઈ જ સિમેન્ટ અવેલેબલ નથી હોતું, કોઈ જ એવું મટીરિયલ નથી કે એકવાર જો સંબંધમાં તિરાડ આવી જાય પછી એને એક્ઝેક્ટ એઝ ઇટ ઇઝ પહેલા જ જેવું કરી દે. એવું પોસિબલ જ નથી ને. હવે પ્રશ્ન અહીંયા એવું બધાય કે કૃતાર્થ, તે વાત તો કરી દીધી કે ચલો સંબંધોને મેન્ટેન કરવા પડે. હા, ચલ કરીશું, પણ કેવી રીતે? આનો રસ્તો શું? તો કહું છું ને, સંબંધોને મેન્ટેન કરવા હોય, એને સાચવીને રાખવા હોય, તો એક રીત છે સ્પર્શ. આપણે એકબીજાને અડવાનું ભૂલી ગયા છે, પ્રેમથી વાલથી એકબીજાનો હાથ પકડવાનું ભૂલી ગયા છીએ. કોઈને એવું પૂછવું, કોઈને એવું કહેવું કે અરે તું શું કામ ચિંતા કરે છે, હું બેઠો છું ને, હસ તો ખરો જરા. કોઈ પણ પ્રોબ્લેમ કેમ ના હોય, જ્યાં સુધી હું બેઠો છું ને ત્યાં સુધી તારે ચિંતા કરવાની જરૂર નથી. આવું કીધું છે તમે ક્યારે કોઈને પણ, કોઈ નજીકના વ્યક્તિને? આ છે સંબંધોનું મેન્ટેનન્સ. વગર કારણે કોઈને કશીક વસ્તુ ગિફ્ટ કરી દેવી, એ છે સંબંધોનું મેન્ટેનન્સ. વિધાઉટ ઓકેઝન, ભલે ને બર્થડે ના હોય, એનિવર્સરી ના હોય, છતાંય આતરે દિવસે કોઈને ફોન કરીને એવું પૂછું કે ભાઈ તું ફોન નહીં કરતો યાર, લે મેં તને સામેથી કર્યો. લેટ્સ બી ઇન કોન્ટેક્ટ. આ છે સંબંધોનું મેન્ટેનન્સ. હોપફુલી આજના દિવસે તમારા મનમાં અને માનસમાં આ વાત ફરતી રહે ને તમે સમજો. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું તમારો કૃતાર્થ. ગુડ મોર્નિંગ.
1: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
2: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
3: सुनो ब्राइड्स, अगर अपनी शादी में लगना है एकदम क्वीन,
4: तो आइए फैशन क्वीन. यहाँ मिलेगा रॉयल ब्राइडल लहंगा कलेक्शन, स्टनिंग संगीत और पार्टी वेयर ड्रेसेस, और ग्रूम्स के लिए स्टाइलिश शेरवानी.
3: शादी शॉपिंग का कंप्लीट डेस्टिनेशन फैशन क्वीन.
4: विजिट टुडे, 1358 Oak Tree Road, Islington.
5: Inefficient,
6: very complex,
7: clumsy, or
8: confusion ही confusion.
4: Disjointed software को use करना उतना easy नहीं जितना आप समझ रहे हैं. टूटे फूटे software से छुटकारा पाओ. अपने business के लिए Zoho One ले आओ. Zoho One is an all-in-one integrated software suite जिससे आप अपना पूरा business चला सकते हैं. Yes, you heard that right. You can run your entire business, sales, marketing से लेके customer support, accounting, operations या HR. काम अनेक, software एक, Zoho One. Get your free trial at zoho.com/one.
9: इस फ्रेंडशिप डे प्लान सिर्फ व्हाट्सएप ग्रुप तक मत रखो.
10: गेट रेडी फॉर दोस्ती स्पेशल जैमिंग नाइट 1.0. ज्योत्सना शर्मा एंड तरुण शर्मा ऑफ कल्टिवेट टैलेंट्स ब्रिंग यू एन अनफॉरगेटेबल इवनिंग विद लाइव बैंड एंड सिंगर्स, एन ओपन डांस फ्लो एंड अ प्रीमियम 3-course डिनर, ऑल जस्ट फॉर $65. फ्राइडे ऑगस्ट 7th, 7 PM एट रॉयल अल्बर्ट पैलेस फोर्ट्स. बुक नाउ, कॉल ज्योत्सना एट 7329972409.
9: विजिट कृष्णा ज्वेलर्स ऑन Oak Tree Road for exclusive diamond jewelry.
10: They sell natural diamonds, best quality at the lowest prices.
9: Don't forget, largest natural diamond store, best quality at the lowest prices. Krishna Jewelers, ladies first choice.
11: प्यारी ब्राइड्स, क्या ढूंढ रही हो अपना ड्रीम वेडिंग लहंगा? तो आ जाइए मिस इंडिया ब्राइडल स्टोर.
12: मिस इंडिया लाए है लेटेस्ट ब्राइडल लहंगास, एक्सक्लूसिव रिसेप्शन और पार्टी वेयर ड्रेसेस एंड ग्रूम्स की शेरवानीज.
11: विजिट अस एट 79 मिडिलसेक्स एवेन्यू, इज़लिन.
13: लिसनर में बैक टू बैक गाना सुनेगा,
14: बैक टू बैक गाना सुनेगा.
13: Only on 92.7 FM Radio Mirchi, New Jersey. Also available on 103.3 FM HD2. It's hot.
15: It's 9:30 AM. Mirchi time check. RK Jewels. Get amazing deals on exquisite collection on wide range of flawless and stunning jewelry collection. RK Jewels. Best quality, best price.

0: ગઈકાલે સાંજે 7:30 વાગે મારા મોબાઈલના ઉપર એક નોટિફિકેશન આવી કે તમારો મોબાઈલ હવે અપડેટ થવા માટે તૈયાર છે. સોફ્ટવેર અપડેટ ઇઝ રેડી. તો પછી એના ઉપર ક્લિક કરો અને ડાઉનલોડ કરો અને પોતાના મોબાઈલને અપગ્રેડ કરી નાખો. મને એનાથી એક વિચાર આવ્યો કે આપણે ટેકનોલોજીમાં સતત અપડેટ થતા રહીએ છીએ, અપગ્રેડ થતા રહીએ છીએ. આપણને અપ ટુ ડેટ રહેવાનું ગમતું હોય છે. તો પછી આપણા મગજનું શું, આપણા ઇમોશન્સનું શું? એને પણ તો એક અપડેટ, એક સમય અંતરાળ ઉપર એક અપગ્રેડની જરૂર પડે કે પછી ના પડે? તો કે ઓબ્વિયસલી પડે જ ને. પ્રશ્ન અહીંયા એવો થાય કે આપણે આપણા ઇમોશન્સનું અપડેટ કેવી રીતે કરવું, અપગ્રેડ કેવી રીતે થવું? આનું છે ને સોલ્યુશન ખાલી એક જ છે. એ સોલ્યુશન છે એકાંત. પોતાની જાતને આજના દિવસે એકાંત ગિફ્ટ કરવાનું ભૂલતા નહીં. આખી દુનિયાને સમય ફાળવતા આપણે પોતાને જ સમય આપવાનો ભૂલી જતા હોઈએ છીએ. અને સમય ક્યાંથી મળે? તો કે આખી દુનિયાને ના પાડીને. બીજા લોકોને ઓછી પ્રાયોરિટી અને પોતાને જો થોડીક વધારે પ્રાયોરિટી આપતા થશો તો તમારા મગજમાં પણ એક ટિંગ, એક નોટિફિકેશન આવશે કે આ એકાંતના કારણે હવે તમારા ઇમોશન્સ પણ અપગ્રેડ, અપડેટ થવા માટે તૈયાર છે. ડાઉનલોડ કરી લેજો. હોપફુલી તમને આજના દિવસે આ વાત સમજાય. યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું તમારો કૃતાર્થ. ગુડ મોર્નિંગ.
1: Radio Mirchi, New Jersey. Also available on 103.3 FM HD2. It's hot.

0: યાર, તમને પણ એવું નથી લાગતું કે આપણે 5G ઇન્ટરનેટની દુનિયામાં અંતરનેટ ભૂલી ગયા છીએ? હા, ઇન્ટરનેટ જેવું એક અંતરનેટ પણ હોય. સવાલ જેટલી બહારની દુનિયાનો, ત્યાં ઇન્ટરનેટ કામ લાગે. સવાલ જેટલો અંતરમનનો, ત્યાં અંતરનેટ કામ લાગે. ગૂગલ કેવું છે કે આપણે કોઈ પણ પ્રશ્ન કેમ ના પૂછીએ, ગોળ ગોળ તો ગોળ ગોળ, પણ એક વખત જવાબ તો આપી જ દે, ને એમાંથી કરેક્ટ આન્સર થોડીક મહેનત કરો તો મળી જ જાય. તમારા અંતરમનનું જે ગૂગલ છે, એ 1000 times ગૂગલ કરતા પાવરફુલ છે. તમારા મનની અંદર જે પણ મૂંઝવણો ચાલી રહી છે, જે પણ પ્રશ્નો છે, ખાલી એક વખત શાંતિથી આંખ બંધ કરીને ખૂણો શોધીને બેસો અને એને પૂછો, ત્યાં જઈને સવાલ ટાઈપ કરો, આઈ ચેલેન્જ યુ, જવાબ મળશે જ મળશે. ઇન્ટરનેટની કેપેબિલિટી હમણાં 5G બેન્ડની છે. તમારા અંતરમનની કેપેબિલિટી 555G છે. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું તમારો કૃતાર્થ. ગુડ મોર્નિંગ. હોપફુલી વાત સમજ્યા હો તમે.
1: હેલો
2: હેલો,
1: હાજી કોણ?
2: હેલો, કિસસે
1: બાત કરની હૈ? અભી કિસસે બાત કરની હૈ? નંબર ચેક કરકે દોબારા મિલા?
2: પાગલ
1: પાગલ, પતા નહીં કોણ બોલ રહા.
3: એકો આ રહા, એકો.
2: હેલો
1: હેલો
2: હેલો
1: હેલો, જૈન સાહેબ ભાઈ, આપકો મારુંગા તુજે મેં બતા રહા હું.
2: ભૈયા
1: નંબર ચેક કે મિલા?
2: હેલો
1: હેલો,
2: ક્યુ
1: પરેશાન કર રહા હૈ કિસી કો? પાગલ હો ગયા ક્યા યાર? પતા નહીં કોણ હૈ, ફોન કરે જા રહા હૈ, ફોન કરે જા રહા
2: હૈ. હે
1: ભૈયા, ક્યા અબે પાગલ હો ગયા ક્યા યાર? મહેંગા પડ જાયેગા, નંબર આ ગયા મેરે પાસ. પાગલ કહીં કા?
3: સર, મેં રેડિયો મિર્ચી સે નવીદ બોલ રહા હૂં, મેને એસી આપકા નંબર મિલા દિયા. ક્યા નામ હૈ સર આપકા? આપ બુરા મત માનિયેગા પ્લીઝ.
2: રવિ હૈ.
3: રવિ રવિ, મેં રેડિયો મિર્ચી સે બોલ રહા હૂં. આપ એક ચીઝ સિર્ફ આપ બોલેંગે, ઉસમે એકો નહીં આયેગી.
2: કુકડુ કો
3: ભાઈ, કુકડુ કો, બહોત પરેશાન કર દિયા આપને ભાઈ. આપ આપ ખતમ કર દો યાર.
4: મિર્ચી મુર્ગા નવીદ કે સાથ, ઓન્લી ઓન મિર્ચી. ઇટ્સ હોટ.
5: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
6: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
7: Oh no!
8: Car kharab matlab din aur mood dono kharab. Isliye apni car ko sahi care do. Raj Auto Center with 30 years of experience. The family owned automotive center providing top notch services by ASE certified technicians. Visit Raj Auto Center at 1400 Jersey Avenue, North Brunswick Township, 1213 New Jersey 27, Somerset. Auto Body Shop, 700 Harris Ave, Middlesex. If you're with Raj Auto Center, you're in good hands.
9: Visit Krishna Jewelers on Oak Tree Road for exclusive diamond jewelry.
10: They sell natural diamonds, best quality at the lowest prices.
9: Don't forget, largest natural diamond store, best quality at the lowest prices. Krishna Jewelers, ladies first choice. Is Friendship Day? Plan sir WhatsApp group tak mat rakho.
11: Get ready for Dosti Special Jamming Night 1.0. Jyotsna Sharma and Tarun Sharma of Cultivate Talents bring you an unforgettable evening with live band and singers, an open dance floor and a premium 3-course dinner, all just for $65. Friday, August 7th, 7 PM at Royal Albert's Palace, Forts. Book now. Call Jyotsna at 732-997-2409.
12: प्यारी ब्राइड्स, क्या ढूंढ रही हो अपना ड्रीम वेडिंग लहंगा? तो आ जाइए मिस इंडिया ब्राइडल स्टोर.
13: मिस इंडिया लाए है लेटेस्ट ब्राइडल लहंगाज, एक्सक्लूसिव रिसेप्शन और पार्टी वेयर ड्रेसेस एंड ग्रूम्स की शेरवानीज.
12: विजिट अस एट 79 मिडिलसेक्स एवेन्यू, इजलिन.
14: Enjoy your golden days with Kalyan Jewelers. Get up to 50% off on making charges. Visit Kalyan Jewelers at Oak Tree Road, Islington, New Jersey. Conditions apply.
15: बैटिंग तो काफी सारे करते हैं, विराट एक ही होता है.
16: Goalie goes down the ground. Goalie goes out of the ground.
15: फिल्मों में विलन को धोते तो बहुत हैं, पर बच्चन एक ही होता है.
17: इसे अपनी जेब में रख ले पीटर, अब ये ताला मैं तेरी जेब से चाबी निकाल कर ही खोलूंगा.
15: मॉरल ऑफ द स्टोरी, नंबर वन सिर्फ एक ही होता है,
18: एक ही होता है.
15: जैसे यूएसए की सबसे ऑथेंटिक रेडियो लिस्नरशिप सर्वे नीलसन के मुताबिक न्यू जर्सी में नंबर वन साउथ एशियन चैनल है मिर्ची मिर्ची, बाकी जो है वो सिर्फ है। रेडियो का बच्चन कहो या कोहली, न्यू जर्सी में मिर्ची के नाम से पुकारते हैं। इट्स हॉट।

0: જવા દે ને યાર, હું ગમે તેટલો સારો કેમ ના બની જાઉં, હું લોકોને ગમતો જ નથી, ખબર છે? મારું ફ્રેન્ડ ગ્રુપ છે ને, જેમને હું બહુ જ ક્લોઝ ગણું છું મારા, એ લોકો મને બોલાવતા જ નથી. હું એ લોકો માટે કેટલું બધું કરું છું, કેટલા કોમ્પ્રોમાઇઝ કરું છું, પણ છતાંય એ લોકો મને પૂછતા જ નથી. પાર્ટી પણ એકલા એકલા કરી લેજે, પિક્ચર જોવા પણ એકલા એકલા જ જતા રહે છે. જો ને મને બોલાયો જ નહીં, બોતરેમાંય નથી બોલાવતા હોય તો. આ વાત મેં ઘણા બધા લોકોના મોઢે સાંભળી છે. આ પ્રોબ્લેમ ખૂબ ડીપ છે, ખૂબ ઊંડો છે. ભગવાન રામ એ ભલે ને આદર્શ હતા, પણ છતાંય એ બધાને ગમી નતા શક્યા. ગાંધીજી એમના વિચારો એ ગમે તેટલા કેમ ના સારા હોય, ગમે તેટલા ઉચ્ચ કોટીના કેમ ના ગણવામાં આવે, ગમે તેટલી સદીઓ સુધી શું કામ એમને ના યાદ કરવામાં આવે, પણ છતાંય એક વર્ગ તો એવો રહેવાનો જ કે જેમને ગાંધીજીના પ્રત્યે અણગમો હોય. તો હવે વિચારો, ગાંધીજી અને રામ આમના જો વિરોધ પક્ષવાળા લોકો ઊભા થતા હોય તો તમે ને હું એમની તો ક્યાંય વિસાત રહી. તમે ગમે તેટલા સારા કેમ ના હોવ, સાચા કેમ ના હોવ, પણ એક વર્ગ તો એવો રહેશે જ કે જેમને તમે નથી ગમવાના. આવા લોકોને ઇમ્પ્રેસ કરવાની કોઈ જરૂર નથી. તમારે જે કરવું છે એ કરતા રહો. ખુશી પોતાની પોતાના માટે શોધો, લોકોને ઇમ્પ્રેસ કરવા પાછળ દોડધામ ના કરો. You are listening to Mirchi. Hoon chu tamaro krutarth. Good morning.
1: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
2: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
3: सुनो ब्राइड्स, अगर अपनी शादी में लगना है एकदम क्वीन,
4: तो आइए फैशन क्वीन. यहाँ मिलेगा रॉयल ब्राइडल लहंगा कलेक्शन, स्टनिंग संगीत और पार्टी वेयर ड्रेसेस, और ग्रूम्स के लिए स्टाइलिश शेरवानीज.
3: शादी शॉपिंग का कंप्लीट डेस्टिनेशन फैशन क्वीन.
4: विजिट टुडे 1358 Oak Tree Road, Iselin.
5: Namaste, New Jersey. Frontier Ras is now open in Edison, New Jersey. From handloom saris and bridal couture to menswear and ready-to-wear, discover a 70-year legacy of Indian craftsmanship. The USA flagship store of Frontier Ras is now open at 1655 Oak Tree Road, Edison.
6: Visit Krishna Jewelers on Oak Tree Road for exclusive diamond jewelry.
7: They sell natural diamonds, best quality at the lowest prices.
6: Don't forget, largest natural diamond store, best quality at the lowest prices. Krishna Jewelers, ladies first choice.
8: प्यारी ब्राइड्स, क्या ढूंढ रही हो अपना ड्रीम वेडिंग लहंगा? तो आ जाइए मिस इंडिया ब्राइडल स्टोर.
9: मिस इंडिया लाए है लेटेस्ट ब्राइडल लहंगा, एक्सक्लूसिव रिसेप्शन और पार्टी वेयर ड्रेसेस एंड ग्रूम्स की शेरवानीज.
8: विजिट अस एट 79 मिडिलसेक्स एवेन्यू, इज़लिन.
10: Enjoy your golden days with Kalyan Jewelers. Get up to 50% off on making charges. Visit Kalyan Jewelers at Oak Tree Road, Iselin, New Jersey. Conditions apply.

0: 92.7 FM, Radio Mitri, New Jersey. Also available on 103.3 FM HD2. It's hot.
1: Good morning, સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું કૃતાર્થ. હમણાં જ મેં યુટ્યુબના ઉપર એક જૂની એડ જોઈ, ખબર નહીં કેવી રીતે પોપઅપ થઈ ગઈ મારા પ્રોફાઇલમાં, પણ મેં એક જૂની એડ જોઈ કે જેમાં એક વ્યક્તિ જેમનું લગ્ન હોય છે એમને એક વસ્તુ ગિફ્ટ કરે છે. એ જ ગિફ્ટ ફરતી ફરતી 5 વર્ષે ફરીથી એ જ માણસના પાસે આવે છે કે જેમની પાસે જેમણે એ ગિફ્ટ સૌ પ્રથમ વખત આપી હતી. આ ઇનોવેશન ક્યાં જતું રહ્યું છે? આ નવાઈ એ ક્યાં જતી રહી છે? આપણી વિચાર શક્તિને શું થઈ ગયું છે? હું રિસન્ટલી એક લગ્નમાં ગયો હતો અને મેં લગ્નના પછી જે કપલ હતું એને મેં ફોન કરીને પૂછ્યું કે ગિફ્ટમાં સૌથી વધારે વસ્તુઓ શું આવી, કારણ કે મને ખબર હતી કે પેલા યેરાના બાઉલ આવ્યા હશે, ડિનર સેટ જ આવ્યા હશે, એના સિવાય લોકોએ કશું જ નહીં આપ્યું હોય. આઈ વોઝ સો રાઈટ. એ મારો મિત્ર હતો એટલે એને મને ઇન્સાઇડર વાત કહી દીધી કે હા, તારી વાત સાચી છે, આ યેરાના બાઉલ, પેલી બરણીઓ, પેલા ડિનર સેટ, પેલા ફ્લાવરની ડિઝાઇનવાળા, એના સિવાય કશું આવ્યું જ નથી. કેમ આપણે આવું કરીએ છીએ? કેમ આપણે આટલા બધા બોરિંગ થઈ ગયા છીએ? નેક્સ્ટ ટાઈમ જ્યારે કોઈને પણ કશી પણ ગિફ્ટ આપવી હોય ને, તો જરાક વિચારજો, જરાક મથજો, એમના માટે નહીં તો નહીં, પોતાના માટે. કારણ કે આપણે ક્રિએટિવિટી ભૂલતા જઈએ છીએ. ડોન્ટ ડૂ ધીસ. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું તમારો કૃતાર્થ. ગુડ મોર્નિંગ.

0: તમને તમારું મન ખાલી લાગી રહ્યું છે, તો મારી પાસે સોલ્યુશન છે. ગુડ મોર્નિંગ, સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું કૃતાર્થ. લગભગ 6-7 મહિનાના પહેલા મેં એક વેકઅપ વિચારમાં તમારી સાથે વાત કરી હતી કે મનની છે ને બે કન્ડિશન્સ હોય. એક કન્ડિશન એ હોય કે જ્યારે મન ખૂબ ભરાઈ આવ્યું હોય, ભાવનાઓ એટલી બધી છલકાતી હોય કે ખબર ના પડે કે ક્યાં જઈને ઠાલવું. બીજી કન્ડિશન એ હોય કે મન સાવ ખાલી હોય, ખબર જ ના પડે કે આને ભરવા માટે શું કરવું. કોઈ પણ મોટા સ્પીકરને જ્યારે તમે સાંભળશો ને, તો બે વસ્તુનું ઇમ્પોર્ટન્સ એક ખાસ તમને કહેશે, એ છે એક રીડિંગ અને એક રાઇટિંગ. જ્યારે મન ખૂબ ખાલી હોય, કશું જ ના હોય મનમાં, ત્યારે રીડિંગ કરવું, શબ્દો એ તમારા મનને બિલકુલ ભરી દેશે. જે ડ્રાયનેસ છે તમારા મનની, એને એક ભીનાશ આપશે. જ્યારે તમારું મન ખૂબ ભરાઈ આવ્યું હોય, ખબર ના પડે કે કોની સામે જઈને હું આ ભાવનાઓ ઠાલવું, તો એને કાગળના ઉપર ઠાલવો, રાઇટિંગ કરો. રીડિંગ અને રાઇટિંગ તમને કોઈ પણ મેન્ટલ સ્ટેટમાંથી, તમને ફિઝિયોલોજિકલ સાયકોલોજિકલ સ્ટેટમાંથી બહાર કાઢી શકે છે. એક વખત ટ્રાય તો કરો, પછી મને કહેજો કે કેસી રહી. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું તમારો કૃતાર્થ. ગુડ મોર્નિંગ.
1: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
2: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
3: મેનુ નવે સોફ્ટવેર ખરીદને પસંદ હે, જદે એક દૂજે દે નાલ કામ ના કરે.
4: આઈ એન્જોય યુઝિંગ ઇનએફિશિયન્ટ એન્ડ કોમ્પ્લેક્સ સોફ્ટવેર મામા.
5: અરે મુજે કોઈ ટ્રેક કરે મુજે બહોત અચ્છા લગતા હે, પ્રાઇવસી કા ચિંતા હી નહીં હે રે બાબા.
6: અગર આપ ઇનમે સે નહીં હે તો આપકે બિઝનેસ કે લિયે Zoho One સહી હે. Zoho One ઇઝ એન ઓલ ઇન વન ઇન્ટિગ્રેટેડ સોફ્ટવેર સુઈટ જિસે આપ અપના પૂરા બિઝનેસ ચલા સકતે હે. યસ, યોર એન્ટાયર બિઝનેસ. Zoho One ઇઝ ઈઝી ટુ યુઝ, સાથ સાથ પ્રાઇવસી ઓર પ્રોટેક્શન કા ભી બડા ધ્યાન રખતા હે. કામ અનેક, સોફ્ટવેર એક, Zoho One. ગેટ યોર ફ્રી ટ્રાયલ એટ zoho.com/one.
7: Visit Krishna Jewelers on Oak Tree Road for exclusive diamond jewelry.
8: They sell natural diamonds, best quality at the lowest prices.
7: Don't forget, largest natural diamond store, best quality at the lowest prices. Krishna Jewelers, ladies first choice.
9: Jai Gurudev, Gayatri Chetna Center, Piscataway. Aapne ane aapna parivar ne Guru Purnima ane Rudrabhishek Mahotsav ma sneh bharyu aamantran aape che. Shanivar 1 Auguste savare 10 vage Shirji Rudrabhishek ane sanje 5 vage Virat Deep Yagna. રવિવાર 2 ઓગસ્ટે સવારે 10 વાગે 251 કુંડિયા ગાયત્રી મહાયજ્ઞ શાંતકુંજ હરિદ્વારના પૂજ્ય સંતો દ્વારા વૈદિક વિધિ મુજબ અનુષ્ઠાન અને ડોક્ટર ચિન્મય પંડ્યાજીની પાવન ઉપસ્થિતિ. 7323578200. જય ગુરુદેવ.
10: Enjoy your golden days with Kalyan Jewelers. Get up to 50% off on making charges. Visit Kalyan Jewelers at Oak Tree Road, Iselin, New Jersey. Conditions apply.
11: તેરા ક્યા હોગા કાલિયા?
12: સરદાર, મેને આપકા નમક ખાયા સરદાર.
11: અબ મિર્ચી ખા.
13: રેડિયો મિર્ચી, ઇટ્સ હોટ.

0: 92.7 FM, Radio Mirchi, New Jersey. Also available on 103.3 FM HD2. It's hot.
1: મને ઇન્સ્ટાગ્રામના ઉપર એક પ્રશ્ન આવ્યો છે. પ્રશ્ન ઇન્ટરેસ્ટિંગ છે. કોઈએ મને પૂછ્યું છે કે જ્યારે લાઈફ લોંગ રિલેશનશીપને જોઈ રહ્યા હોય ત્યારે કયા પ્રકારની વ્યક્તિને આપણે પ્રેફર કરવી જોઈએ. આનો એક સિમ્પલ જવાબ છે કે કોઈ એવી વ્યક્તિને સિલેક્ટ કરવી જોઈએ કે જે તમારી જર્નીમાં તમારી સાથે ચાલતા ચાલતા તમને ઓળખવા માટે રેડી હોય. એવી વ્યક્તિને સિલેક્ટ ના કરવી જોઈએ, એવી વ્યક્તિને પસંદ ના કરવી જોઈએ કે જે તમને પહેલા ઓળખવા માંગતી હોય, કન્ડિશન્સ અપ્લાયના ટેગના સાથે તમને ઓળખવા માંગતી હોય ને એના પછી તમારી સાથે ચાલવા માટે રેડી હોય. આનું સીધે સીધું કારણ છે, જે વ્યક્તિ એક્સપ્લોરેશનમાં માનતી હોય